વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે શુક્રવાર, શ્રાવણ દિનાંક 30, શક સંવત 1948, એટલે કે તારીખ 21 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રામાં હું સમીર પંચોલી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વોશિંગ્ટનમાં મુખ્યમંત્રીએ વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે ઝીરો ટોલરન્સની સરકારની નીતિ. ભાવનગરમાં સર્જાયેલા બનાવટી દારૂકાંડના 13 આરોપીઓ

0: 31 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર. ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થી સુધીના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને એમેઝોન વચ્ચે સમજૂતીના કરાર. અને બોડેલી ખાતે સ્વસ્થ નારી સશક્ત સમાજના સંદેશ સાથે અનોખી સાડી દોડમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમાચાર વિગતવાર. વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની નાણાકીય સ્થિતિનો ઉલ્લેખ કરીને વર્લ્ડ બેંકના અધિકારીઓને રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીનું ગ્લોબલ વિઝન પણ વિશ્વ બેંકના અધિકારીઓ સમક્ષ રજૂ કર્યું. રાજ્યના મુખ્યમંત્રીએ અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ કેપિટલના નવા કેન્દ્ર તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું વિઝન રજૂ કર્યું. ગુજરાત એઆઈ વૈશ્વિક મૂડી અને અદ્યતન ટેકનોલોજીના વિકાસનું વૈશ્વિક કેન્દ્ર બનવા સજ્જ હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, જે અંતર્ગત રાજ્યમાં ફૂડ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ અભિયાન અંતર્ગત અનેક જિલ્લાઓમાં હોટલ રેસ્ટોરન્ટના રસોડા, તેની સ્વચ્છતા, એફએસએસએઆઈ લાયસન્સ અને ફૂડ સેફટીના નિયમોની ચકાસણી ચાલી રહી છે. પૂજા માટેનું ઘી અને નકલી ડેરી પ્રોડક્ટથી સાવધ રહેવા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ રાજ્યના નાગરિકોને અપીલ કરી છે.
1: બીજો અન્ય લોટ ભેળવીને વેચવું. બીજી વાત, પૂજાના જેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે પૂજા માટેનું ઘી, આ ઘી નથી. તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ, કારણ કે આવા લોકોને પ્રોત્સાહન ના મળે છે ડુપ્લિકેટ ઘી બનાવવા. તો લગભગ ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓને સીલ મારીને બંધ કરી દેવામાં આવી છે.
0: અમરેલી શહેરમાં ફૂડ વિભાગ દ્વારા આકસ્મિક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક વિસ્તારમાં ફરસાણ ફાસ્ટફૂડ સહિત કુલ 23 ફૂડ બિઝનેસના તપાસ દરમિયાન આશરે 10.5 કિલોગ્રામ ફરસાણ અને બ્રેડ પેકેટ સહિત કુલ 2690ની કિંમતનો અખાદ્ય ફૂડનો સ્થળ પર નાશ કરાયો હતો. કચ્છમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 18 હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં સઘન તપાસ દરમિયાન 30 કિલો ફેટ સ્પ્રેડનો, 8 કિલો વાસી પનીર અને 40 કિલો સિન્થેટિક ફૂડ કલરવાળી વાસી ગ્રેવી, 500 ગ્રામ કૃત્રિમ કલર સહિત અનેક ખાણીપીણીની વસ્તુનો નિકાલ કરાયો હતો. ગુજરાતના બંદરો અને શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં રોકાણની નવી તકો અંગે મુંબઈમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની સ્ટેકહોલ્ડર મીટ યોજાઈ હતી. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રાજ્યના પોર્ટ અને શિપિંગ બિલ્ડિંગ ક્ષેત્રમાં ઉભરી રહેલી રોકાણની તકોને દેશ વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ જગત સમક્ષ રજૂ કરવા માટે યોજાયેલી આ બેઠકમાં આશરે 200 જેટલા હિતધારકો જોડાયા હતા. ગુજરાતને વૈશ્વિક મેરીટાઇમ પાવર હાઉસ તરીકે વધુ મજબૂત બનાવવાના રાજ્ય સરકારના વિઝન અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં 2047 સુધીમાં ગુજરાતની પોર્ટ ક્ષમતા 3000 એમએમટીપીએથી વધુ કરવાની મહત્વાકાંક્ષી દિશા રજૂ કરવામાં આવી હતી. ભાવનગરના વર્તેજમાં બનાવટી દારૂકાંડમાં ઝડપાયેલા 13 આરોપીઓને પોલીસે ભાવનગર કોર્ટમાં રજૂ કર્યા હતા. આ તમામ આરોપીઓને અદાલતે 31 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ મંત્રી પરષોત્તમ સોલંકીએ ભાવનગરમાં સર્જાયેલી આ કરુણાકાંતિ મામલે અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર બનાવની માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમણે ખરડી ગામમાં મૃતકના પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી. આ બનાવમાં અત્યાર સુધીમાં 8ના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 31 નાગરિકો જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. રાજ્યના પોલીસ વડાના આદેશથી સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. ભરતનગર અને વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે ગુના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 13 જેટલા આરોપીઓ ઝડપાયા છે. કામગીરીમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યા હોવાનું લો એન્ડ ઓર્ડરના આઈજીપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું.
2: ભાવનગર જિલ્લાના એસપી તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના બે સ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. સ્થાનિક જે બીટ જમાદાર છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદાર કક્ષાના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે. રંજાજી, ભાવનગર તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ભઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા એલસીબીના પીઆઈ શ્રી સરવૈયાને પણ ડીજીપી સાહેબ તરફથી સસ્પેન્ડ
0: ન્યૂઝ_એબીએડી ને ફોલો કરશો.

0: સુરત શહેરમાં પીએમ એકતા મોલનું નિર્માણ થઈ રહ્યું છે, તેમાં 33 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ મોલમાં 98 એમ્પોરિયમ અને દુકાનો હશે. હાલમાં આ કાર્ય પ્રગતિ લગભગ 45% આસપાસ આગળ વધી રહી છે, તેમ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે સુરતમાં 50થી વધુ સ્ટોલ ધરાવતા ખાદી પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.
1: સુરત જૈસા મહાનગર મે પીએમ એકતા મોલ બન રહા હૈ. 33 ડિસ્ટ્રિક્ટ ઓર હમારે જે કેન્દ્ર શાસિત પ્રદેશો કા ભી ઇસમેં સમાવેશ કિયા હૈ. 98 એમ્પોરિયા ઓર યે દુકાને બનેગી. અભી જો હમારી જો પ્રગતિ હૈ યે 45% જે ભી આગે અભી બઢ રહી હૈ.
0: રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એમેઝોન વચ્ચે પાઠ્યપુસ્તક વિતરણ સેવાઓ અંગે સરકાર દ્વારા કરાર કરવામાં આવ્યા છે. આ કરાર અનુસાર ખાનગી શાળાના વિદ્યાર્થીઓને એમેઝોનના માધ્યમથી પાઠ્યપુસ્તકો હવે છાપેલી કિંમતે કોઈપણ ડિલિવરી ચાર્જ વિના ઘરે બેઠા મળશે. ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થી સુધીના ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થીઓને ભૌતિક પાઠ્યપુસ્તકો પોતાના ઘર આંગણે જ મળી રહે તેવા આશયથી મંડળે એમેઝોન સાથે આ કરાર કર્યા છે. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પહેલને ડિજિટલ યુગમાં ઇઝ ઓફ એજ્યુકેશનની દિશામાં એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. આ કરાર હેઠળ ગુજરાત રાજ્ય શાળા પુસ્તક મંડળ દ્વારા પ્રસિદ્ધ તમામ માધ્યમ અને ધોરણોના પાઠ્યપુસ્તકો એમેઝોન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. એઆઈસીટીઈએ સુધારેલા કાર્યક્રમ અનુસાર ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં ખાલી પડેલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડની નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થશે. ખાલી પડેલી 3500 બેઠક માટે 25 ઓગસ્ટ સુધી નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે. આ અંગેનું 31 ઓગસ્ટે મેરિટ લિસ્ટ જાહેર થશે. આ પ્રક્રિયા સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ માટે થશે. નવા રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ ચોઇસ ફિલિંગ નવેસરથી કરવાનું રહેશે. એનડીપીઈએસ એક્ટ હેઠળ નશાકારક પદાર્થો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સઘન ઝુંબેશ હાથ ધરી છે. ગેરકાયદેસર નશીલા પદાર્થોના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 12 દિવસમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ હેઠળ 8 અલગ અલગ ગુના દાખલ કર્યા છે. ખાસ ઝુંબેશ દરમિયાન 10 આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. 7 વોન્ટેડ સપ્લાયર્સ સહ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે અને 10 લાખ કરતાં વધુની કિંમતનો ગેરકાયદેસર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દાદરાનગર અને હવેલી તથા દમણ અને દીવ પોલીસે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. પોલીસ દ્વારા વિવિધ એનડીપીએસ કેસોમાં જપ્ત કરાયેલા કુલ 94 કિલો 276 ગ્રામ ગાંજો અને અન્ય નશીલા પદાર્થોને નિયત કાયદેસર પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર દાદરા અને નગર હવેલી જિલ્લામાં નોંધાયેલા 22 એનડીપીએસ કેસોમાંથી 75 કિલો 654 ગ્રામ ગાંજો તથા અન્ય નશીલા પદાર્થો અને દમણ જિલ્લામાં નોંધાયેલા 5 કેસોમાંથી 18 કિલો 620 ગ્રામ ગાંજો તથા અન્ય નશીલા પદાર્થોનો નિકાલ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે છોટાઉદેપુર 2.0 અંતર્ગત અનોખી સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું. સ્વસ્થ નારી સશક્ત સમાજના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં યુવતીથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સુધી મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી. સાડી દોડના માધ્યમથી મહિલા સ્વાસ્થ્ય, ફિટનેસ અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો હોવાનું કહેતા કલેક્ટર ગર્ગી જૈને આ મુજબ જણાવ્યું હતું.
2: બોડેલી ખાતે સાડી દોડના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1500 જેટલી મહિલાઓ સાડી પહેરીને બહુ ઉત્સાહ સાથે દોડ્યા હતા અને 7-8 વર્ષની દીકરીથી 17 વર્ષ સુધીની મહિલા જે છે એકદમ ઉત્સાહપૂર્વક બહુ ફાસ્ટ સ્પીડમાં બધા બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કર્યું હતું.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વોશિંગ્ટનમાં મુખ્યમંત્રીએ વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે ઝીરો ટોલરન્સની સરકારની નીતિ. ભાવનગરમાં સર્જાયેલા બનાવટી દારૂકાંડના 13 આરોપીઓ 31 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર. ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થી સુધીના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને એમેઝોન વચ્ચે સમજૂતીના કરાર. બોડેલી ખાતે સ્વસ્થ નારી સશક્ત સમાજના સંદેશ સાથે અનોખી સાડી દોડમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: પ્રકાશ મહેરા કે ભૂલ એસ એન ત્રિપાઠી કી તરફ.

0: તેમણે સરકારી વિભાગો વચ્ચે વધુ સુસંગતતા જાળવવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ નીતિ નિર્માણમાં નવા દ્રષ્ટિકોણ લાવવા માટે સરકારી વિભાગો, યુનિવર્સિટીઓ અને યુવાનો વચ્ચે વધુ જોડાણ માટે હાંકલ કરી. સાંભળીએ કહેવાલ.
1: बैठक में प्रधानमंत्री ने कहा कि अधिकारियों के बीच अनौपचारिक बातचीत और टीम भावना को बढ़ावा देने की जरूरत है. श्री मोदी ने सरकारी विभागों, विश्वविद्यालयों और युवाओं के बीच ज्यादा जुड़ाव की बात कही. प्रधानमंत्री ने अपनी बात खत्म करते हुए जटिल चुनौतियों से निपटने और भारत के भविष्य को आकार देने के लिए बेहतर तालमेल, नई सोच और सामूहिक जिम्मेदारी की जरूरत को दोहराया. प्रिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: જાપાનના સંરક્ષણ મંત્રી ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેમણે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી મોદીએ ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારોને વધુ મજબૂત બનાવવા માટેના તેમના વિઝનને શેર કર્યું. ભારત અને જાપાન સંરક્ષણ અને સુરક્ષા સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં સહવિકાસ અને સહઉત્પાદન માટે જાપાનની કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરવાની તકો અંગે પણ ચર્ચા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે બંને વચ્ચે ભારત જાપાનના સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા પણ કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના 3 દિવસના પ્રવાસે આજે સિલીગુડીમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સશસ્ત્ર સીમાદળના મુખ્યાલય ખાતે અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. તેઓ સિલીગુડી કોરીડોર ખાતે 2 બેઠકોમાં પણ હાજરી આપશે. બપોરે શ્રી શાહ કાવાખાલી મેદાન ખાતે ભારતીય ન્યાય સંહિતા પર એક પ્રદર્શનનું ઉદઘાટન કરશે. આ પ્રદર્શન નવા ફોજદારી કાયદા વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આ મહિનાની 26મી તારીખ સુધી ચાલુ રહેશે. શ્રી શાહ આજે સાંજે પક્ષના નેતાઓ અને કાર્યકરોને પણ મળવાના છે. ટેકરીઓ અને આંતરિક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર 2 સમીક્ષા બેઠકો પણ આવતીકાલે યોજાવાની છે. કેન્દ્રીય મંત્રીમંડળે લદ્દાખમાં જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટની બેન્ચની સ્થાપનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટ પર આ માહિતી આપી હતી. અમિત શાહે જણાવ્યું કે આ નિર્ણયથી લદ્દાખના દૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ન્યાય મેળવવામાં તેમજ કાનૂની સેવાઓનો લાભ મેળવવામાં સરળતા રહેશે. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર લદ્દાખના સર્વાંગી વિકાસ અને ત્યાંના નાગરિકો માટે બંધારણીય સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝામ્બિયાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાઈ આવવા બદલ હકાઇન્ડે હિચિલેમાને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત ઝામ્બિયા સાથેની તેની બહુપક્ષીય ભાગીદારોને વધુ મજબૂત આપે છે. તેઓ ભારત ઝામ્બિયા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ હિચિલેમા સાથે મળીને કામ કરવા આતુર પણ છે. ભારત આજે પુણેમાં 12મી બ્રિક્સ સંચાર મંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કરશે. બ્રિક્સ સભ્ય દેશોના સંચાર મંત્રીઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓ માહિતી અને સંચાર ટેકનોલોજી, ડિજીટલ પરિવર્તન અને નવીનતાને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે. આ બેઠકનો વિષય નવીનતા, સહકાર અને સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે પરિવર્તન છે. ચર્ચા દરમિયાન બ્રિક્સ દેશો ઉપરાંત વૈશ્વિક દક્ષિણમાં ડિજીટલ પરિવર્તનને વેગ આપવા માટે વ્યવહારુ સહયોગ વધારવા અને એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન પ્રદાન કરવા પર પણ ભાર મૂકવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પોતાની આન્સર કીટ ચેલેન્જ પ્રણાલીને યોગ્ય અને તમામ વિદ્યાર્થીઓ માટે સમાન ગણાવી છે. સાથે જ આ પ્રક્રિયા મોંઘી હોવાની ચિંતાઓને પણ એનટીએ ફગાવી દીધી છે. એનટીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે જીમેઇન, નીટ અને યુજીસી નેટ જેવી પરીક્ષાઓમાં ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીમાં કોઈ ભૂલ જણાય તો તેઓ ઓનલાઇન વાંધો નોંધાવી શકે છે. એનટીએ સ્પષ્ટ કર્યું કે વાંધો નોંધાવવા માટે લેવામાં આવતી ફીનો હેતુ નકામા અથવા આધાર વગરના વાંધાઓને રોકવાનો છે, વિદ્યાર્થીઓ પાસેથી નફો કમાવાનો નથી. જો ઉમેદવારોનો વાંધો સાચો સાબિત થાય તો તેની ફી પરત કરવામાં આવે છે. સાંભળીએ એક અહેવાલ.
2: એનટીએ ને સોશિયલ મીડિયા પોસ્ટ મેં કહા કે અગર કોઈ ભી ઉમેદવાર કિસી પ્રશ્ન કો ચુનૌતી દેતા હૈ ઓર વિષય વિશેષજ્ઞ ઉસ ચુનૌતી કો સ્વીકાર કર લેતે હૈ તો સંશોધિત ઉત્તર પરીક્ષા દેને વાલે સભી ઉમેદવાર પર લાગુ હોતા હૈ. એનટીએ ને કહા કે ઉત્તર કો ચુનૌતી દેને પર ફીસ ઇસલે લી જાતી હૈ તાકી અકારણ કી ચુનૌતી સે બચા જા સકે ઓર અગર ચુનૌતી સહી સાબિત હોતી હૈ તો ફીસ વાપસ કર દી જાતી હૈ. કિસી ભી ઉમેદવાર કી સહી ચુનૌતી લાખો દૂસરે ઉમેદવારો કે રેકોર્ડ કો સહી કર સકતી હૈ. સમાચાર કક્ષ સે વૈષ્ણવી.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક હેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓ દ્વારા કાર્ગો

0: જહાજનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાં 6 ભારતીયો સહિત 10 ક્રુ સભ્યોને બંધક બનાવાયા છે. અપહરણ બાદ ચાંચિયાઓ જહાજને નુગાલના દરિયાકાંઠા તરફ લઈ ગયા હતા. આ જહાજમાં 6 ભારતીય, 1 તુર્કી, 1 જ્યોર્જન અને 2 સર્બિયન સુરક્ષા ગાર્ડ સામેલ હતા. આ જહાજમાં તુર્કીથી મોકલવામાં આવેલા શસ્ત્રો, સંદેશાવ્યવહાર અને ઉપગ્રહના સાધનો હતા, જે મોગાદીશુમાં આવેલી એક સૈન્ય તાલીમ સુવિધા માટે લઈ જવામાં આવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સોમાલી ચાંચિયાઓએ 4 દિવસમાં 2 જહાજોનું અપહરણ કર્યું છે. સોમાલી અધિકારીઓએ જણાવ્યું હતું કે 6 જહાજો હાલમાં ચાંચિયાઓના કબજામાં છે, જેમાં અઠવાડિયે 2 જહાજોનું અપહરણ કરવામાં આવ્યું છે અને તે જહાજોમાં 100થી વધુ ક્રૂ સભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે. નાઇજીરિયાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોકોટો રાજ્યમાં નદીમાં એક હોડી પલટી જતા 47 લોકોના મોત થયા છે. ગોરાઉ શહેરમાં કામ માટે ખેતરોમાં જઈ રહેલા 80થી વધુ લોકો હોડીમાં સવાર હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં યોબે રાજ્યમાં આવી જ એક દુર્ઘટનામાં 25 લોકો માર્યા ગયા હતા. બેડમિન્ટનમાં ભારતીય શટલરો આજે નવી દિલ્હીમાં બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં પુરૂષો અને મહિલા ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં રમશે. સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરૂષોની ડબલ્સની જોડી ચીનના ખેલાડીઓ સામે રમશે. આ જોડીએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાની જોડીને 21-23, 21-19, 21-17થી હરાવી હતી. મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીનો સામનો 4થી ક્રમાંકિત ચીનની જોડી સામે થશે. આ જોડીએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં 7મા ક્રમાંકિત જાપાનના ખેલાડીઓને 21-16, 21-12થી હરાવ્યા હતા. હોકીમાં ભારતીય મહિલા ટીમ આજે FIH વર્લ્ડ કપના બીજા પુલ તબક્કાના પ્રથમ મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગે શરૂ થશે. આ પહેલા ભારત ગઈકાલે પુલ ડી મેચ બાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યું હતું. સાંભળીએ એક અહેવાલ.
1: હોકી વિશ્વકપ કે દૂસરે પુલ ચરણ મેચ મેં આજ અમસ્ટરડેમ મેં ભારતીય મહિલા ટીમ કા મુકાબલા નેધરલેન્ડ સે હોગા. કલ પુલ ડી મેં અપને આખરી મેચ મેં ઇંગ્લેન્ડ કે સાથ બિના કિસી ગોલ કે ડ્રો ખેલને કે બાદ ભારત દૂસરે દોર મેં પહોંચ ગયા. ઇધર નઈ દિલ્હી મેં બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ મેં આજ ભારતીય ખેલાડી પુરૂષ ઓર મહિલા ડબલ્સ કે ક્વાર્ટર ફાઇનલ મેં ઉતરેંગે. સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી ઓર ચિરાગ શેટ્ટી કી પુરૂષ ડબલ્સ જોડી કા મુકાબલા ચીન કી તીસરી વરિયતા પ્રાપ્ત લિયાંગ વેઈ કેંગ ઓર વાન ચાંગ સે હોગા. મહિલા ડબલ્સ મેં ત્રિશા જોલી ઓર ગાયત્રી ગોપીચંદ કા સામના ચીન કી ચોથી વરિયતા પ્રાપ્ત ચિયા યી ફેન ઓર ઝાંગ શુશિયાન સે હોગા.
0: અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
2: નમસ્કાર. આજના મુખ્ય અખબારોએ નીટ મામલે આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગ બદલ સમિતિની રચનાના સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. સંદેશે યુએસનું દેવું 40 લાખ કરોડ ડોલરને પાર, રશિયાનો કીવ પર પ્રચંડ હુમલો અને જંતર મંતર પર પોલીસ બળપ્રયોગની તપાસ માટે સમિતિની રચના કરાઈના સમાચાર વાંચવા મળી રહ્યા છે. જ્યારે દિવ્ય ભાસ્કરે માત્ર દારૂ જ નહીં દારૂબંધી પણ નકલી છે, જંતર મંતર પર પોલીસ હિંસાની તપાસ ભૂતપૂર્વ જસ્ટિસને સોંપાઈ, દુનિયાભરની ટેક કંપનીઓ એઆઈનો ઉપયોગ કરે છે પરંતુ ફાયદો માત્ર 10% જ થયો, અને કચ્છના પેટાળમાંથી ઓઇલ અને ગેસ કાઢવાની જાહેરાત પોકળ પુરવાર થઈ, અને લીવ ઇન સંબંધ લગ્ન જેવો પેરેન્ટ્સ દખલ નહીં કરી શકે જેવા સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો 20 વર્ષથી ફૂડ સેમ્પલિંગ પંચનામું જ કરાતું નથી, કાગળ પર લખાણ લઈ ભેળસેળ અને છટકી જવાની ખુલ્લી છૂટ જેવા સમાચાર છેલ્લા પાને વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી માળખાગત સુવિધાઓ, સુરક્ષા અને વિદેશ નીતિનો રોડમેપ તૈયાર કર્યો. લદ્દાખમાં જમ્મુ કાશ્મીર હાઈકોર્ટની બેન્ચ સ્થાપવા કેબિનેટની મંજૂરી. પુણેમાં આજે 12મી બ્રિક્સ સંચાર મંત્રીઓની બેઠક યોજાશે. સોમાલિયાના દરિયાકાંઠે કાર્ગો જહાજનું અપહરણ, 6 ભારતીય સહિત 10 ક્રુસભ્ય બંધક. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શટલરો આજે ચીનના ખેલાડીઓ સામે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે મોહમ્મદ અઝીઝ અને અનુરાધા પોડવાલના યુગલ સ્વરોમાં નગીના ફિલ્મનું ગીત, જેને લખ્યું છે આનંદ બક્ષીએ, સંગીતથી સજાવ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: इंस्टाग्राम पर आप सेलिब्रिटीज को फॉलो करते हैं, हाँ जी। अपने दोस्तों और रिश्तेदारों को फॉलो करते हैं,
1: हाँ जी, हाँ।
0: पर क्या आपने विविध भारती को फॉलो किया?
1: नहीं नहीं, अभी नहीं।
0: विविध भारती भी तो आपके परिवार का हिस्सा है। इंस्टाग्राम पर लिखिए विविध भारती राष्ट्रीय सेवा,
2: कुछ लिखा,
0: और फॉलो कीजिए विविध भारती के ऑफिशियल पेज को।
1: वादा,
3: हाँ जी वादा।
0: कार्यक्रम जारी रहेगा इस अंतराल के बाद।
4: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
5: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
4: કઈ ઓફર?
5: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
4: બસ એટલું જ?
5: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
4: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
5: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
6: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
7: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
6: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
8: પૂજા પ્લસ,
9: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
10: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
9: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
6: સવારે 10 ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
7: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
6: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
7: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
9: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
6: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
11: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલ ના ભાવે રિટેલ માં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
12: 35 અતૂટ વિશ્વાસ સાથે 5 12,000 square feet માં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.

0: लक्ष्य फिल्म का ये गीत था। दिन की भागदौड़ के बाद सुकून का एक कोना,
1: मैं और मेरी तन्हाई,
0: सुनहरे गानों का बिछौना, यादों का मीठा राग, जज्बात की नरम छांव, प्यार की चुवन, अपनेपन का गांव।
2: QR कोड स्कैन करो, 5000 नो कैशबैक मेड़वो।
3: वाह, दिवस सुधरी गयो। फसानो
4: UPI पिन एंटरिंग फक्त पैसा मोकलवा माटे छे।
5: RBI कहे छे,
4: जानकार बनो, सतर्क रहो।
6: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट।
7: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
8: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ, અત્યારે સવારના 9 વાગ્યા છે। શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।
7: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આ ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
9: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
10: અશોક આ ધ ગ્રેટ ના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
9: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
11: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
9: અકલ્પનીય ડિસ્કાઉન્ટ।
0: અશોક આ ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

0: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ.
1: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
2: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
1: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
4: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.

0: इसी के साथ कार्यक्रम चित्रलोक यहीं पर संपन्न हुआ।
1: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ
2: આઈ ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ વિઝિટ પૂજા પ્લસ નવરંગ સિનેમા રોડ રાવપુરા વડોદરા
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ
0: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ
0: પૂજા પ્લસ રાવપુરા વડોદરા 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ
5: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા
6: નમસ્તે અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડીદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અનુરૂપ ગુજરાતના સીઈઓ પ્રતીક્ષાબેન ગોળવણી આપણી સમક્ષ છે તો શરૂ કરીએ આપણી વાતચીત નમસ્તે પ્રતીક્ષાબેન
7: નમસ્તે શ્રોતાઓ
6: પ્રતીક્ષાબેન આજે આપ શ્રોતાઓની સમક્ષ શું નવી માહિતી અને શું મુદ્દાઓ લાવ્યા છો
7: આજે હું આપ સૌને અમારા આવતા મહિનાના ગુજરાતી સમુદાય માટેના પરિચય સંમેલનની માહિતી આપવાનું છું પણ એ બધી વગત આપતા પહેલે હું અનુરૂપનો અભિપ્રાય આપવા માંગુ છું
6: શેના વિશેનો અભિપ્રાય
7: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિષય તમને ખબર છે ના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટેડ હતી
6: ઓ ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે
7: એજ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ દૂર દૂર રહેતા લગ્ન ઇચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો રૂબરૂ મળવાનો મહત્વ જેટલો કહું ઓછું જ છે કે
6: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે ખરું ને
7: બિલકુલ અમે સમજ્યા છીએ કે આજકાલ

0: ની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્ન તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસે સમયનો અભાવ છે. એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100 ની આસપાસ મીટઅપ ઇવેન્ટ્સ યોજ્યા છીએ.
1: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
0: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલે છે, જેની નોંધણી ચાલુ જ છે. કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે. પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com. પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે. એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
0: શ્રોતાઓ, કાર્યક્રમમાં આવવાની ઘણા લાભ છે. કાર્યક્રમમાં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય, અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે.
1: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા. પ્રતીક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
0: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે. અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય. છોકરીઓ 199+ GST ભરવાના રહી છે, છોકરાઓ 299+ GST ભરવાના રહી છે. બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ ફીમાં 1 વર્ષ માટે મેમ્બરશીપ મળશે.
1: અરે વાહ, તો ચાલો ગુજરાતી કન્યાઓ, 235 રૂપિયામાં સંમેલન અને મેમ્બરશીપ બંને મળી રહી છે. પ્રતીક્ષાબેન, તમે આજે અહીંયા આવ્યા અને આપણા ગુજરાતી સમુદાય માટે દર વખતની જેમ કંઈક નવું લાવ્યા તે બદલ આભાર.
0: તમારા પણ આભાર, શ્રોતાઓના પણ આભાર.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: આપ સાંભળી રહ્યા હતા અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. દોસ્તો, થોડી વારમાં સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. 93.9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે લોકપ્રિય ફોન ઇન પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુતકર્તા પાયલ શર્મા.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર,
3: ડિઝાઇનર.
5: અરે આરકે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ
6: 9825027525. નાવ ચલી, નાની કી નાવ ચલી, નીના કી નાની કી નાવ ચલી, લંબે સફર પે.

0: हेलो विविध भारती।
1: हेलो,
0: हाँ जी,
1: हाँ हूँ बालोद थी बोलू छु।
0: आपનું શુભ નામ?
1: મારું નામ ચંદ્રિકા છે। ગયા વખત પણ મારે ફોન પર વાત થઈ હતી જલ્પેશભાઈ સાથે।
0: અચ્છા, અરે વાહ,
1: અને મારું ગાયન પણ આવી ગયું છે।
0: વાહ વાહ,
1: તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો।
0: સેમ હિયર, મને પણ ખૂબ આનંદ થયો। તમારા ઘરમાં સિનિયર સિટીઝન્સ ખરા?
1: હા, મારા સાસુ છે।
0: સાસુમાં છે, એમની કેવી કેર કરો તમે?
1: બઉ આમ કેર તો એજેડ વ્યક્તિની કેર તો કરવી જ પડે
0: જી।
1: હા, એટલે આમ એ સશક્ત છે, જરા હું કામ કરતા થાકી જવું, પણ સાસુમાં જરા હજુ તટસ્થ છે।
0: વાહ, એટલે એવું કહે છે ને દાદા કે જૂના જમાનાનું જે ઘી ખાધું હોય ને એમને તાકાત હજી પણ એટલું તાકાત આપે છે, બરાબર? અત્યારના જમાનામાં બધા મિલાવટી વસ્તુઓ ખાવા મળી રહી છે।
1: હા, બધું એવું છે।
0: ખેર, તો પણ આપણો ફરજ બને કે આપણાથી જે મોટા છે, વડીલો છે, એ લોકોનું ધ્યાન રાખવું જોઈએ આપણે। જી, તો
1: ધ્યાન તો રાખવું જ જોઈએ, આપણી ફરજમાં પણ આવે છે।
0: હા જી, અને એમના આશીર્વાદ થી તો જીવન ખુશ
1: ખુબ ખુશ રહીએ છીએ, સુખી રહીએ છીએ
0: જી। તો કહો, આજે કયું ગીત સાંભળશો આપ?
1: આજે કોઈ રફી લતાનું સંભળાઈ દે ને। આજે મારા બાબાની વાઇફ છે ને, મારી બહુ છે ને, એની બર્થડે છે, જોકે આજે જ છે, એટલે એની બર્થડે નું ગીત તો જયારે મારું રેકોર્ડિંગ આવશે ત્યારે નહીં આવી શકે, પણ બીજું કોઈ સોંગ આપી દેજો।
0: એવું નહીં, તમે
1: એટલે રફી લતાનું કહું તો મને યાદ નથી આવતું, એકદમ ફોન લાગી જાય ને તો ખ્યાલ નથી આવતો।
0: કયું પિક્ચર તમારું ફેવરિટ છે એના પરથી યાદ આવી?
1: બધા જ જૂના પિક્ચરો બધા જ ફેવરિટ છે
0: જી જી જી।
1: અને રફી લતા ને મુકેશની બહુ શોખીન છે હું। આગલી વખતે જલ્પેશભાઈ સાથે વાત કરી તો તમને પણ ખૂબ યાદ કરેલા, શીતલબેન ને પણ યાદ કરેલા, શીતલબેન નો અવાજ પણ બહુ સરસ હતો ને તમારો પણ અમેઝિંગ છે।
0: ઓહ, થેન્ક યુ સો મચ।
1: જલ્પેશભાઈ ને કિરણભાઈ નો અવાજ પણ બહુ સરસ,
0: બહુ સરસ છે। હાજી હાજી,
1: અને હું ભાલોદ રહું છું, હું ટિફિન સર્વિસ કરું છું, તો એક દિવસ ભાલોદ આવજો।
0: અચ્છા જી, જમવા માટેનું આમંત્રણ છે? લડ્ડુ બનાવો ખરા? તમે
1: બનાવું છું, તમે મને રિવ્યુ આપજો કે હું કેવું બનાવું છું એમ।
0: ચોક્કસ, તમે લડ્ડુ બનાવો ખરા ટિફિનમાં?
1: બધું જ તમે કહો તો, મારી બહુ છે ને તે ત્યાં આવે છે, તો એની સાથે લાડુ પણ મોકલાવું, તમે ક્યારે મળો તે કહો।
0: અરે વાહ, શું સરસ ઓફર છે, આ તો બહુ સારી વાત છે।
1: મારા લાડુ બહુ વખણાય છે,
0: એવું છે? વાહ વાહ,
1: હું જાતે વખાણ નથી કરતી, પણ હવે તમે ખાઓ અને તમે મને એવું થાય છે।
0: હા, તમારો અવાજ થોડોક કટ થઈ ગયેલો હતો।
1: હા હા હા,
0: એવું કઈ નહીં માનવાનું, આપણે આપણા પ્રોડક્ટની આપણે એડવર્ટાઈઝમેન્ટ કરી શકીએ કે હા હું સારી રસોઈ બનાવું છું તો બનાવું છું, બરાબર ને? પછી ઘણા
1: કોઈ થઈને એ આપે
0: જી જી જી,
1: આપણને રિવ્યુ આપે કે ના તમે આવું સરસ બનાવો છો, તો વધારે આનંદ આવે એમ।
0: સાચી વાત છે, તો વધારે આનંદ આવે, નહીં તો પછી એવું લાગે કે આપણે મો મિયા મીઠું, એના કરતા બીજાનું મો મીઠું કરાવવાનું, લડ્ડુ ખવડાવવાનું ને પછી કહેવાનું હવે બોલો। સરસ સરસ, તમારી ટ્રીક સરસ છે જી, તો તમારા

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: वडनेरकर ज्वेलर्स वडोदरामा सौभाग्यना दागिना तो फक्त वडनेरकर ज्वेलर्स नाज। वडनेरकर ज्वेलर्स ब्रह्मपुरी दांडिया बाजार वडोदरा।
2: QR कोड स्कैन करो, 5000 नो कैशबैक मेळवो।
3: वाह, दिवस सुधरी गयो।
4: फसाणो
5: UPI पिन एंटरिंग फक्त पैसा मोकलवा माटे छे।
6: RBI कहे छे
5: जानकार बनो, सतर्क रहो।
7: हेलो विविध भारती।
8: नगीन भाई लक्ष्मीपुरा रोड थी।
7: जी नगीन भाई, केम छो तमे?
8: બસ મજામાં, પહેલી વખત વાત થાય છે તમારી સાથે।
7: જી, તમારે ત્યાં પાણી ભરાયા છે?
8: ના, અમારે નથી ભરાતા બેન।
7: વાહ, સરસ।
8: હલો,
7: હા જી,
8: જબ જબ ફૂલ ખીલે નું ગીત આપશો?
7: ચોક્કસ।
8: એક હતા બુલ ઓર એક હતી ગુલ ગુલ,
7: જી જી જી,
8: બે નામ લઉં બે ચાર?
7: ચોક્કસ।
8: ધર્મપત્ની નીરુ બેન,
7: અચ્છા જી,
8: પુત્ર તેજસ,
7: જી
8: પુત્ર ચિરાગ, પુત્ર વધુ નિરાલી, એમની દીકરી પ્રયાગી,
7: જી
8: બીજી પુત્રની પુત્રી કૃતાંશી,
7: હાજી
8: બરાબર।

0: એ જરૂરથી આપજો. મારા પપ્પાનું ફેમસ ગીત છે.
1: તમારા પપ્પાનું ફેવરિટ ગીત છે?
0: હા. અને કઈ તારીખે સંભળાશે?
1: ખૂબ જ જલ્દી સંભળાશે. તમે મને એક વાત કહો કે તમારા ઘરમાં તમારા પપ્પા અને તમે બધા સાથે રહો છો?
0: પપ્પા અમને લગભગ 1.5 મહિનો થયો જય શ્રી કૃષ્ણ થઈ ગયા.
1: અચ્છા જી, બહુ દુઃખ થયું આ વાત સાંભળીને.
0: એમને તો શું કહેવાય, બહુ ગીત પ્રિય છે એમ.
1: જી, તો તમે કઈ કહેવા માંગશો જે આપણા ઘરમાં સિનિયર સિટીઝન્સ હોય છે અને બાળકો સેવા કરે છે?
0: અચ્છા,
1: તો એમને આશીર્વાદ રૂપે કઈ કહેવા માંગશો તમે?
0: ચોક્કસ, સુખી રહે, સુખી રહે, સમૃદ્ધ થાય.
1: જી, તો આજે સિનિયર સિટીઝન્સ ડે છે, તો આપ સૌને, આખા પરિવારને એ વિશે અમે શુભકામના આપીએ છીએ. અને આપના પપ્પાનું ફેવરિટ સોંગ આવી રહ્યું છે આપના માટે. નમસ્કાર.
0: નમસ્કાર.
2: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: क्या हुआ?
1: फिर एक दिन
2: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
3: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
2: કઈ ઓફર?
3: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
2: બસ એટલું જ?
3: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
2: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
3: વ્હાઇટ હાઉસ પ્રીમિયમ ફિટિંગ સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: હેલો વિવિધ ભારતી.
2: હેલો વિવિધ ભારતી.
1: નમસ્કાર નરેન્દ્રભાઈ.
2: નમસ્કાર વિવિધ ભારતીના સ્ટાફને અને વિવિધ ભારતીના સમગ્ર શ્રોતાઓને તથા જલ્પેશ પાઠકને, પાયલ શર્માને, મારા ભાવભીના, પ્રેમભીના, મીઠા મીઠા સાકર જેવા સૌને નમસ્કાર.
1: થેન્ક યુ સો મચ. અમારા પણ તમને મીઠા મીઠા સાકર જેવા નમસ્કાર.
2: થેન્ક યુ થેન્ક યુ.
1: જી બોલો બોલો.
2: બે કે ત્રણ વાર કોલ લાગ્યા મને, એમ કે મેં કીધું કઈક ઇસ્યુ હશે કઈક લાઈક નો, એમ લાગ્યું મને.
1: અત્યારે વરસાદના દિવસો છે ને, એટલે તકલીફ હોય. તમે કેવી રીતે ગાડી ચલાવીને જાઓ વરસાદના દિવસોમાં? રસ્તા કેવા છે?
2: જો કે મારે જોબ આવવાનો રસ્તો તો સારો છે, કેનાલ પર આવવાનું. તો કેનાલ જે ઊંચી ખરી, કેનાલ રસ્તો ઊંચો છે ને,
1: જી,
2: તો પાણી ભરાતું નથી, એટલે સહેલાઈથી જઉં છું ને આવું છું હું જોબ પર.
1: બહુ જ સરસ. તો પછી તમે આ સિઝનમાં, ચોમાસામાં જરા સાચવીને ચલાવજો, બરાબર? કેમ કે આપણે જાગૃતતા રાખીએ તો આજુબાજુ આને પણ સાચવીને આપણે આગળ વધીએ, બરાબર છે ને?
2: સાચી વાત છે.
1: જી કહો, આજે કયું ગીત સાંભળશો?
2: આજે આગળ રક્ષાબંધન આવી રહી છે, તો કોઈ પણ સારું રક્ષાબંધન હું સારું સોંગ હોય એ આપી દેજો લતા મંગેશકરના સ્વરમાં.
1: તમને ખબર જ છે તો નામ કહી દો ને પછી, કે લતા મંગેશકરના સ્વરમાં રક્ષાબંધનનું ગીત ગાઈ દો પછી.
2: ભૈયા મેરી રાખી કે બંધન કો નિભાના.
1: સરસ સરસ. સસ્પેન્સ નહીં રાખવાનું, બરાબર? કહી દેવાનું કે મને આ ગીત સાંભળવું છે.
2: સાચી વાત છે, સાચી વાત છે. હા, તો હું બેલીથી ગુનગુનાવી લઉં રક્ષાબંધન પર.
1: ચોક્કસ.
2: રક્ષાબંધન નો તહેવાર આવ્યો, રક્ષાબંધન.

0: વાહ.
1: હા.
0: અને હવે તમે મને આ નહીં કહેશો, દેશભક્તિ વાળું ગીત નહીં કહેશો, કેમ કે 15 ઓગસ્ટ પણ તો આવે છે. નેક્સ્ટ કોલમાં હે ને.
1: નેક્સ્ટ કોલમાં શ્રોતાઓના નામ લઈ લઉં.
0: જી
1: ઇકબાલભાઈ, સિકંદરભાઈ, ગુલશનબેન, મીનાબેન, કંડારી વાળા રમેશ કાકા અને બાકડા વાળા અરવિંદ કાકા ને ભાવભીની યાદો. અને અરવિંદ કાકા ઘરે પધારો, તમારું સ્વાગત છે.
0: વાહ, આવી રીતે ઓન એર તમે એકબીજાને સંદેશ આપી રહ્યા છો. વાહ, સરસ. ઓકે જી, નરેન્દ્રભાઈ આવી રહ્યું છે તમારા અને તમારા બેન માટે આ ગીત. નમસ્કાર.
1: થેન્ક યુ.

પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: हेलो विविध भारती।
1: हेलो।
0: हेलो।
1: हाँ विविध भारती,
0: हाँ जी
1: हूँ देवेंद्र रामचंद्रानी विद्यानगर थी बोलू छू। बस
0: जी नमस्कार, केम छो तमे?
1: સારું ચાલ્યા કરે છે, જિંદગીની ગાડી
0: જી, અને જિંદગીની ગાડીની સાથે તમારી ગાડી કેવી ચાલે? એટલે રસ્તા સારા છે વિદ્યાનગરમાં કે પછી?
1: સારા છે, અત્યારે તો વરસાદ આવે ઝરમર જેવું ચાલ્યા કરે છે।
0: અચ્છા જી, બાકી જયારે રસ્તાઓ ખરાબ થઈ જાય છે તો ખૂબ સાચવીને ચલાવવી પડે ગાડી
1: જી
0: જી। ફરમાઓ।
1: આપ કોણ બોલ રહે હો?
0: પાયલ શર્મા।
1: પાયલ શર્મા જી, હા
0: આપણે ગુજરાતી પરથી એકદમ હિન્દીમાં આવી ગયા
1: નમસ્કાર।
0: જી।
1: ગીત સાંભળવું તું, પેલું માનવું આવે છે ને,
0: હા જી
1: આપના દુઃખ નહીં।
0: જી જી જી
1: હા,
0: એ સિવાય બીજું કોઈ છે તમારી ફરમાઈશ?
1: બીજું છે એક ફૂલ દો માલી નું, પેલું પિતા વાળું,
0: ઓકે,
1: તુરી ઉંગલી પકડ કે મેં ચલના શીખાઉં।
0: ખૂબ જ સરસ। આજના દિવસે તમે મમ્મી અને પપ્પાને યાદ કરી રહ્યા છો, કંઈ ખાસ છે?
1: હવે તિથિ આવે છે ને, હવે આ એટલે
0: જી
1: મા બાપ તો છે નહીં, એટલે
0: સાચી વાત છે, એટલે જેટલા દિવસ મા બાપ હોય એમની સેવા કરી લેવી જોઈએ, એમને પોતાના હૃદયમાં જે પ્રેમ છે એ વ્યક્ત કરી લેવો જોઈએ, બરાબર? એમાં કંઈ ખોટું નથી કે સામે મમ્મી પપ્પા બેઠા હોય ને આપણે કહીએ કે મમ્મી તમને અમે એટલો જ પ્રેમ કરીએ છીએ, અને સાથે સાથે આ ગીત સંભળાવી દેવાનું વિવિધ ભારતી પર, બરાબર?
1: ઓકે, હા
0: હા, પરંતુ એક વાત છે કે જ્યારે દિવસો વીતી જાય છે અને એમનો સાથ છૂટી જાય છે પછી એમની યાદ આપણા હૃદયને આંખોને ભીની કરી નાખે છે જી। તો દેવેન્દ્રજી, આપના માટે આપના મમ્મી અને પપ્પાની યાદમાં આપી રહ્યા છે, નમસ્કાર
1: જય જય।

0: हेलो विविध भारती।
1: हेलो विविध भारती।
0: हाँ जी नमस्कार।
1: हाँ सुंदरपुर थी नीलेश वसा बोलो मैडम।
0: केम छो नीलेश?
1: बस मजा में छे मैडम।
0: सुंदरपुरा गाम अत्यारे केवू छे? वरसाद पछी सुंदर रह्यू के पछी खाड़ा टेकरा बनी गया?
1: खाड़ा टेकरा बनी गया मैडम।
0: ओके
1: हाँ वरसाद बोलो मैडम।
0: जी जी
1: आज तो ताप छे मैडम।
0: ओके सरस सरस।
1: हेलो मार दीदी से बात करो। हेलो
0: શું નામ છે તમારી દીદી નું?
1: એમનું નામ હિના બેન છે।
0: જી હિના,
1: લે બેન જર વાત કર।
2: હેલો,
0: હાય હિના,
2: હાય,
0: કેમ છો?
2: મજામાં।
0: શું પ્લાન છે તમારા બંને ના રક્ષાબંધન ના?
2: પ્લાન તો છે ફરવા જવાનો।
0: અરે વાહ, નીલેશભાઈ કઈ સરસ મજાની ગિફ્ટ આપશે તમને, બરાબર ને? અને તમે સરસ મજાની રાખડી એમને બાંધશો। વાહ વાહ, ચલો સરસ, તમને બંને હેપી રક્ષાબંધન અત્યારથી કહી દઉં છું। કહો કયું ગીત સાંભળશો આપ?
1: મારા દાદા નું નામ રહીશભાઈ છે
0: જી,
1: મારા મમ્મી નામ અંજુબેન છે, મારા પપ્પા નામ વિનુભાઈ છે, પછી મારી બાનું નામ નીરુબેન છે। જિંદગી પ્યાર કા ગીત હૈ એનું ગાયન આપજો, અને એમના હિનાના ગરવાના નામ અજયભાઈ છે।
0: ઓકે, તો આપના અને આપની બહેન ના માટે મોકલાવી રહ્યા છે સુંદરપુરા સુધી આ ગીત।

0: મુજે સારી કરીને ગાયન આપજો ટાઈટલ સોંગ.
1: ઓકે, શું કરો છો આપ અગમજી?
0: હું ગયા છે, રિટાયર છું.
1: અચ્છા, આપ રિટાયર છો તો. અચ્છા, ઘરમાં કેટલા સદસ્ય તમે રહો છો?
0: છ જણ છે અમે.
1: અને જયારે તમારા નાના જે છે, બધા બાળકો એ તમારો ખ્યાલ રાખે, તો તમારા હૃદયમાંથી એમના માટે શું આશીર્વાદ નીકળે?
0: કાળજી રાખું છું છોકરાને, રમાડું છું એમ.
1: અરે વાહ વાહ.
0: છોકરાઓ નોકરી કરે છે, ઓફિસમાં જાય છે.
1: અરે વાહ. તો તમે અને તમારા નાના નાના પોતા પોતીઓ રમતા હોય છે, બરાબર ને?
0: રમાય, ટાઈમ પાસ થાય.
1: અને સાથે સાથે ગીતો પણ સાંભળો.
0: હું ગાયન ગમું છું.
1: અરે વાહ. તો આ જ રીતે તમે સાંભળતા રહો વિવિધ ભારતી વડોદરા.

0: हेलो विविध भारती,
1: मैं माधुरी।
0: मैं माधुरी, मीठी सी माधुरी एवं ज बोलवू जोइए तमारे तो
1: हाँ
0: केम छो?
1: મજામાં
0: શું ચાલી રહ્યું છે?
1: કઈ નઈ, હવે તો આપ નીકળ્યો છે, થોડી રાહત છે।
0: તો એ વરસાદના દિવસોમાં સાચવજો તમારી તબિયત,
1: સાચવી ને।
0: પાણીમાં બહુ વધારે રહેવાનું થાય છે।
1: મેં તો પાણીમાં ને હું તો રેઇનકોટ પહેરીને જ નીકળું,
0: બસ એકદમ રેઇનકોટ જિંદાબાદ
1: પલાળતી જ નથી। હા
0: પલળવાનું નહીં।
1: હા ઓરેન્જ કલર માં પહેરું છું,
0: વાવ
1: રંગીન માં આવે તો હોય છે ને, સરસ સરસ,
0: બહુ સરસ સરસ રેઇનકોટ છે ભાઈ।
1: એટલે
0: તમારો ઓરેન્જ કલર ફેવરિટ છે લાગે।
1: હા
0: વાહ વાહ, બરાબર। તો આજે કયું ગીત સાંભળશો આપ?
1: આજે તમારે પેલું સાંભળવું છે, દિલ મેરા તોડ દિયા ઉસને ગુરા ક્યું માન, ઉસકો હક હૈ કે વો મુઝે પ્યાર કરે યા ના કરે।
0: અરે વાહ, ખૂબ સરસ ગાયું। કોણે દિલ તોડી દીધું તમારું? એવું બધું નહીં। હા તો પછી આપણે તો સરસ હંમેશા ખુશ રહેવા વાળા માણસો। ઓકે માધુરીજી, એક એક ગીત ઓર કહો, આ ગીત નહીં મળ્યું તો હું ફસાઈ જઈશ।
1: તો પછી બીજું તો પછી પેલું, તુને જો ના કહા મેં વો સુનતા રહા, ખામખા દે વજા આપ ગુનતા રહા, એ વાળું।
0: ઓકે માધુરીજી, આપની પસંદગીનું આ ગીત આપી રહ્યા છે આપના માટે, એન્જોય।
1: થેન્ક યુ વેરી મચ।

0: हेलो विविध भारती.
1: प्रकाश भाई आनंद થી બોલું છું. ક્રિશ્ચિયન
0: જી કેમ છો તમે?
1: બસ સારું, મજામાં.
0: કેવું છે
1: પાયલબેન?
0: હાજી, આણંદના વરસાદમાં રસ્તાઓના કેવા હાલ છે?
1: ના, સારું છે. અમુક જગ્યાએ ભરાતા હતા પણ હવે મહાનગરપાલિકા થઈ છે ને, સારું છે બધું. હા, સારું છે હવે.
0: જી, તો આ વરસાદી મોસમમાં તમારે કયું ગીત સાંભળવું છે?
1: વરસાદી મોસમમાં પણ મને પેલું વધારે છે, તું ઇસ તારા સે મેરી જિંદગી મેં શામિલ હે.
0: ઓકે.
1: અને આણંદમાં અમે છે ને ઘોડિયાનું કામ કરીએ છીએ. આની પહેલા જલ્પેશ સર જોડે વાત થયેલી, એટલે અમે અત્યારે ઘોડિયાને એવું બનાવી છે, જે સંખેડાનું પેઇન્ટિંગ કામ આવે ને.
0: ઓહો, એ તો બહુ ઝીણવટ ભર્યું કામ છે.
1: હા હા, એ
0: અચ્છા. તો એ જે ઝીણવટ ભર્યું જે ડ્રોઈંગ છે મરૂન ની ઉપર, ગોલ્ડન અને બ્લેક કલર ની જે લાઈન, એ તમે કરો જાતે કે પછી એવું કઈ કામ બનાવેલું મોલ્ડ હોય?
1: ના ના, પ્રિન્ટ કેવું કશું ના આવે, હેન્ડવર્ક જ આવે બધું, હેન્ડવર્ક કરવાનું બધું.
0: ખુબ જ સુંદર લાગે મને, હું જોઈને એટલી આકર્ષિત થઈ જાઉં ને. એ કલર્સ મને બહુ જ ગમે, મરૂન, ગોલ્ડન, બ્લેક, બીજા પણ ઘણા બધા કલર્સ. તમે કયા કયા કલર્સ વાપરો?
1: અમારે છે ને આમાં કેવું કે ગોલ્ડન વપરાય છે, પછી મરૂન વપરાય છે, યલો વપરાય છે, બધા ઘણા. પેલા શું હતું કે પેલા જે લાખનું કામ થતું હતું, પણ હવે ઝાડો ને બધું ઓછું છે, એટલે લાખનો ભાવ ઊંચો થઈ ગયો.
0: એટલે
1: હવે બધું શું છે, થોડુંક ઓઇલ પેન્ટ બી વપરાય છે.
0: સમય જતા બદલાવ થોડો થોડો આવતો જાય દરેક કામ.
1: હા. અને ઓલરેડી કેવું છે કે અમે જે ઘોડિયાનું કામ કરીએ છીએ, પણ ઓલરેડી મને શોખ અલગ છે.
0: અચ્છા.
1: ના, એટલે એટલે મારો જે શોખ છે એ ઇલેક્ટ્રોનિક નો છે.
0: અચ્છા, ઇલેક્ટ્રોનિક. ઓકે.
1: હા, એટલે હું પેલા બધું શીખેલો.
0: હાજી.
1: મારા પપ્પા દ્વારા મને એમ કીધું હતું, પ્રેરણા આપી હતી કે ભાઈ તું કઈ પણ વસ્તુ લાવીએ, અમે એ બગડી ગયેલું તું સુધારી નાખતો તને બીજું લાવી આપીશ. એમ કરતા કરતા મને અત્યારે ઓલરેડી બધું રિપેરિંગ આવડે છે અને બધું કરું છું. એવું
0: કેટલું સરસ ને. મમ્મી પપ્પા બી એક ટેકનિક હોય છે કે બાળકને કેવી રીતે ડેવલપ કરવું. વાહ, બહુ સરસ વાત સાંભળી મજા આવી ગઈ.
1: ના, ધોળકાથી છે ને મારે અમદાવાદ નજીક પડે, એટલે મને પેન દરવાજા થી રમકડા લઈ આપે, પછી એમ કે યાર રમકડું સમૂહ કરીશ ને તો હું બીજું લાવી આપીશ તને, બગડી જાય એટલે હું સમૂહ કરી નાખું એટલે મને લાવી આપે, બાઇક બધું કરી નાખો ઓલરેડી.
0: એટલે એ સ્કિલ ડેવલપ કરી આપે પપ્પાએ તમારી અંદર.
1: પપ્પાનો વાત કરો. ના ના, બરાબર.
0: બહુ સરસ વાત કરી તમે.
1: એટલે હું કહેવાનો મતલબ એમ કે જે ઘણી વાર પપ્પા આપણને આવી તને બધું કહેતા હોય છે, પણ પપ્પાની ઈચ્છા એવી હોય કે ભાઈ તું આગળ વધે, કે આમાં ઘરની પરિસ્થિતિ પ્રમાણે અમે આ કામ ના કરી શક્યા, વધારે ભણી ના શક્યા, પછી અમે આવું આ કામ કર્યું. અને અત્યારે અમે આ કામ કરીએ, બંને ભાઈઓ જ છે આણંદમાં, અને અમે આ ઘોડિયાનું કામ કરીએ છીએ, પાયણા બનાવીએ છીએ અત્યારે મોટા.
0: બહુ જ સરસ, કેમ કે આ જે સ્કિલ છે ને તમારી પાસે એ કોઈ બીજા પાસે નથી હોતું.
1: ખૂબ
0: જ લિમિટેડ લોકોને આ પેઇન્ટિંગ ને આ બધું આવડે છે, બરાબર છે. ઇલેક્ટ્રિશિયન્સ તો ઘણા બધા મળી જશે, પણ તમને આ કોમ્બિનેશન તમારું એક અલગ જ છે કે તમે આ પણ આવડે છે ને આ પણ આવડે છે.
1: ના ના, સાચી વાત છે. હજુ સુધી અમારું ઘરનું એક વસ્તુ રિપેરિંગમાં જ નહીં કર્યું.
0: અરે વાહ, આ તો નવાઈ ની વાત કહેવાય.
1: ઇલેક્ટ્રિક થી માંડીને બાઇક, સ્કૂટર, બધું
0: જ તમે કરો છો. વાહ, ખૂબ સરસ.
1: પ્રભુ ઈશ્વર પિતાની આભાર માનીએ છીએ કે એ પ્રેરણા આપી અને પછી

0: મેદીના બધું ઓલરેડી શીખેલો.
1: એટલે પછી આજે તમે ગીત ડેડિકેટ કરો છો એ તમારા પપ્પા ને જ કરો છો?
0: બધી રીતે અમારા ઘરના વસ્તુ જિંદગી ને સામી
1: રહેજી
0: નું સાથ છે એમાં. એમાં એમણે પણ બહુ ઘણો સાથ આપ્યો છે દરેક રીતે. કોઈ દિવસે કંટાળી નથી. જ્યાં હું મોડા સુધી કામ કરું, પેલા ડીશો હતી તો પેલી દૂરદર્શન ની આવતી હતી ને, એ બી સ્વિચ કરવા જેવું મોડા કામ કરી નાખી.
1: જી, એટલે જે બી
0: ઓલરેડી સૌથી વધારે શોખ મને એ રહેલો છે રિપેરિંગ નો.
1: અચ્છા, બરાબર ભાઈ. તો અમારે ત્યાં કઈક બગડશે તો તમને બોલાવી લઈશું. જી,
0: હું નામ લેવા માંગીશ કે અમારા પત્ની નું નામ છે અંજનાબેન, બાબા નું નામ છે પ્રિન્સ, દીદી નું નામ છે પ્રિયંકા, અમારા પપ્પા નું નામ ડેડભાઈ હતું. એ નગરપાલિકામાં જોબ કરતા હતા ધોળકામાં. હા, અને ધોળકા ની જે નગરપાલિકા છે ગુજરાતની ફર્સ્ટ હતી 1856 ની સાલની.
1: ઓહો.
0: હા, એમાં એ જોબ કરતા હતા. પછી એ રિટાયર થયા ને પછી એમને ફરતી જોબ ઉપર લીધા. અને બીજું કે એ જે ચોપડીઓ આપતા હતા ને એ બહુ જૂની હતી અંગ્રેજો વખતની અંદર જે હતી. હા, એના વાંચનારા કોઈ નતા. એટલે મારા પપ્પા એવું કે તારા દાદા હતા ને એ વખતની મૂકેલી ચોપડીઓ છે, હજુ આનું કોઈ વાંચનાર આવ્યું નહીં.
1: અરે બાપરે.
0: અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી લાયબ્રેરી બી બંધ થઈ ગઈ નગરપાલિકા.
1: કોઈ ચલાવનારું ના મૂકી ગયા.
0: હા હા, બસ એવું. ત્યાં સુધી જીવન ત્યાં સુધી તૈના ચીફ ઓફિસરે જોબ આપી હતી
1: ફિક્સ
0: પગારમાં કે તમારે આવવાનું જ છે, જોબ કરવાની છે. એટલે હું એમને બાઇક ઉપર મૂકી આવતો હતો એમને. અને લાયબ્રેરી ખોલીને બેસતા હતા. રજા હોય ને તો એ લોકોને વાંચવા માટે સમય આપતા હતા.
1: આ તો એમની જોબ કરતા પણ ખૂબ મોટી સેવા કહેવાય.
0: હા,
1: કેમ કે કહું છું લોકો સુધી શિક્ષણ પહોંચાડવું એ ખૂબ મોટી સેવા છે.
0: ના ના સર.
1: જી,
0: અને એમની પ્રેરણાથી જ અમે આગળ વધ્યા. એમને ઈમાનદારીથી શેષ સુધી નોકરી કરી નગરપાલિકામાં. બધા એમને અત્યારે યાદ કરે ને કે બોલતા જઈએ ને.
1: જી, તો આવો આપના પપ્પાની યાદમાં સાંભળીએ આપની પસંદગીનું આ ગીત.
0: ઓકે, થેન્ક યુ.
1: નમસ્કાર. થેન્ક યુ.
0: ઓકે.

93.9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સૌપ્રથમ સાંભળીએ ઉદિત નારાયણના સ્વરમાં ફિલ્મ કયામત સે કયામત તકનું ગીત. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર આનંદ મિલિંદ.

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

જાવેદ બસીરના સ્વરમાં હવે સાંભળો ભાગ મિલ્ખા ભાગનું ગીત. ગીત રચના પ્રસૂન જોશીની, સંગીત રચના શંકર અહેસાન લોયની.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
0: દોસ્તો, વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. હવે સાંભળો અરિજિત સિંઘના સ્વરમાં એરલિફ્ટ ફિલ્મનું ગીત. ગીતકાર કુમાર, સંગીતકાર અમાલ મલિક.

આતિફ અસલમના સ્વરમાં હવે સાંભળો રુસ્તમ ફિલ્મનું ગીત, શબ્દરચના મનોજ મુંતશીરની, સંગીત રચના જીત ગાંગુલીની.

એઆર રહેમાનના સંગીત નિર્દેશનમાં ગુલઝારના શબ્દોને સ્વર આપ્યો છે સોનુ નિગમ, અલકા યાજ્ઞિક, નરેશ અને બેનીએ. ફિલ્મ છે યુવરાજ. આવો સાંભળીએ આ ગીત.

મેને પ્યાર ક્યો ક્યા. હવે આવી રહ્યું છે આ ફિલ્મનું ગીત શાન, પ્રિયા અને નીરજના સ્વરમાં. ગીતકાર સમીર, સંગીતકાર હિમેશ રેશમિયા.

દોસ્તો, ફિલ્મ સંગીતમાં હવે આવી રહ્યું છે ફિલ્મ મેને દિલ તુજકો દિયાનું ગીત. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વર, શબ્દરચના ફૈજ અનવરની, સંગીત રચના ડબ્બુ મલિકની.

તુમકો ના ભૂલ પાયંગે હવે આવી રહ્યું છે આ ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના યુગલ સ્વરોમાં. શબ્દરચના સલીમ બિજનોરીની, સંગીત રચના ડબ્બુ મલિકની,

અજબ પ્રેમ કી ગજબ કહાની. હવે આવી રહ્યું છે આ ફિલ્મનું ગીત અલીશા ચિનોય અને આતિફ અસલમના સ્વરમાં. શબ્દકાર આશીષ પંડિત, સંગીતકાર પ્રીતમ.

ફિલ્મ સંગીતની અંતિમ પ્રસ્તુતિ રૂપે આવી રહ્યું છે ફિલ્મ હોલીડેનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં, ગીત ઇરશાદ કામિલનું, સંગીત પ્રીતમનું.

ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.

કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ગ્રાહકો માટે ભાવ સ્થિરતા અને ખેડૂતોને તેમના શ્રમ માટે વાજબી ભાવ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં આ યોજના માટે બજેટ ફાળવવામાં નોંધપાત્ર વધારો થયો છે. 2024-25 આ યોજના હેઠળ વાસ્તવિક ખર્ચ આશરે 5,400 કરોડ હતો, જે 2026-27માં વધીને 7,000 કરોડથી વધુ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે આજે મે 2025ના પોતાના ચુકાદામાં સુધારો કરીને એન્ટ્રી લેવલ જ્યુડિશિયલ સર્વિસ પરીક્ષાઓમાં બેસવા માંગતા કાયદાના સ્નાતકો માટે અગાઉ ફરજીયાત 3 વર્ષની કાનૂની પ્રેક્ટિસની જરૂરિયાત ઘટાડીને 1 વર્ષ કરી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એ જી મસીહ અને કે વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચે 2-1 વિભાજીત નિર્ણયમાં સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે 25 મે 2025 અને 31 માર્ચ 2027 વચ્ચે સૂચિત ન્યાયિક સેવા પરીક્ષાઓમાં હાજર રહેલા ઉમેદવારો અગાઉના અનુભવને ધ્યાનમાં લીધા વિના પાત્ર રહેશે. જો કે આ પરીક્ષાઓ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને શરૂઆતમાં તાલીમાર્થી ન્યાયિક અધિકારીઓ તરીકે નિયુક્ત કરવામાં આવશે અને તેને ન્યાયિક એકેડેમીમાં 1 વર્ષની તાલીમ લેવી પડશે. ત્યારબાદ માળખાગત ક્લાર્કશીપનો 2 વર્ષ પસાર કરવો પડશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ મનોજ જોશીએ આજે મેડિકલ ડિવાઇસ ઉદ્યોગને ભારતના નિયમનકારી માળખાના વિકાસમાં વધુ યોગદાન આપવા વિનંતી કરી. નવી દિલ્હીમાં સીઆઈઆઈ ગ્લોબલ મેડટેક પરિષદમાં બોલતા શ્રી જોશીએ જણાવ્યું કે નિયમનકારી ચર્ચાઓમાં ઉદ્યોગની ભાગીદારી હાલમાં મર્યાદિત છે. તેમણે કહ્યું કે મેડિકલ ડિવાઇસમાં દવાઓથી અલગ નિયમનકારી માળખું હોવું જોઈએ. શ્રી જોશીએ મેડિકલ ડિવાઇસ ડિઝાઇન અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ બંનેના મજબૂત પરીક્ષણની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો. દિલ્હી પોલીસના સાયબર સેલે આંતરરાજ્ય ડિજીટલ એરેસ્ટ સાયબર છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને પંજાબ અને રાજસ્થાનમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ એક કેસના સંદર્ભમાં કરવામાં આવી છે, જેમાં ભારતીય સેનાના નિવૃત્ત કર્નલ સાથે 15 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જેણે કથિત રીતે ટેલીગ્રામ દ્વારા એકાઉન્ટ્સ મેળવવા અને કંબોડિયા અને યુએઈમાં છેતરપિંડી ઓપરેટરોને સપ્લાય કરવાની કબૂલાત કરી હતી. સરકારે ઇન્ડિયા પોસ્ટના નામે ઓનલાઇન ફરતા એક નકલી સર્વેનો પર્દાફાશ કર્યો છે, જેમાં લોકોને 20,000 રૂપિયાના રોકડ ઇનામનો દાવો કરીને તેમની અંગત માહિતી શેર કરવાનો કહેવામાં આવ્યું હતું. પીઆઈબીના ફેક્ટ ચેક યુનિટે સ્પષ્ટતા કરી છે કે આ સર્વે નકલી છે અને ફિશિંગનો પ્રયાસ છે. પીઆઈબીએ એમ પણ જણાવ્યું કે ઇન્ડિયા પોસ્ટે આવો કોઈપણ સર્વે ક્વિઝ સ્પર્ધા અથવા રોકડ ભેટને સમર્થન કે અધિકૃત કર્યું નથી. ઇસ્લામાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને આજે સવારે રાવલપિંડીની અદિયાલા જેલમાં પાછા ખસેડવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના 18 ઓગસ્ટના આદેશ અનુસાર ખાનને મધ્યરાત્રી બાદ શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં તેમને 2 દિવસમાં ત્યાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી મંત્રી અતાઉલ્લા તરારે પુષ્ટિ કરી હતી. 8 લોકોને સાથેનું એક યુએસ ચાર્ટર્ડ વિમાન પશ્ચિમ અલાસ્કામાં એક અંતરિયાળ રડાર સાઇટ પર ક્રેશ થયું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા. યુએસએનએના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના ગઈકાલે રાત્રે અલાસ્કાના એન્કોરેજથી લગભગ 725 કિલોમીટર પશ્ચિમમાં કેપ ન્યુએન હામ લોંગ રેન્જ રડાર સાઇટ એરપોર્ટ પર થઈ હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે સેના 441 એન્કોરેજથી ઉડાન ભરી રહી હતી ત્યારે કેપ ન્યુએન હામ તરફ જઈ રહ્યું હતું. વિમાન કેપ ન્યુએન હામ લોંગ રેન્જ રડાર સાઇટ પર મુસાફરી કરી રહેલા કર્મચારીઓને લઈ જઈ રહ્યું હોવાનું કહેવાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઇરાન સાથે જોડાયેલા વ્યૂહાત્મક જળમાર્ગોને આવશ્યક રીતે નિયંત્રિત કરી રહ્યું છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણ કરી લેશે, અને પુનરોચ્ચાર કર્યો કે તેહરાનને ક્યારેય પણ પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એક ખાનગી રેડિયો ચેનલ સાથે ઇન્ટરવ્યુમાં બોલતા ટ્રમ્પે ઇરાન વિરુદ્ધ અમેરિકી સૈન્ય કાર્યવાહીનો બચાવ કર્યો હતો અને સ્વીકાર્યું હતું કે સંઘર્ષના પરિણામે અમેરિકનોને પેટ્રોલ અને ઉર્જાના વધુ ખર્ચનો સામનો કરવો પડી શકે છે. એફઆઈએચ હોકી વિશ્વકપના બીજા પુલ તબક્કાના પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમ આજે એમ્સ્ટલફેનમાં યજમાન નેધરલેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગે શરૂ થશે. નવા માળખા મુજબ પુલ ઈમાંથી ટોચની 2 ટીમો સેમીફાઇનલ માટે ક્વોલિફાય થશે. અગાઉ ગઈકાલે ભારતે તેમની છેલ્લી પુલ ડી મેચમાં ઇંગ્લેન્ડ સામે ગોલરહિત ડ્રો રમીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ ડ્રોએ ટીમને પુલ ડીમાં મહત્વપૂર્ણ બીજું સ્થાન અપાવ્યું હતું. સંરક્ષણ, સાયબર સુરક્ષા અને માહિતી ક્ષેત્ર

માં ઉભરતા પડકારો માટે નવીન ઉકેલો શોધવા ટેરેટોરિયલ આર્મીએ રાષ્ટ્રીય સ્તરની હેકાથોન ટેરિયર સાયબર ક્વેસ્ટ 2026નો પ્રારંભ કર્યો છે. સાયબર પીસના સહયોગથી શૈક્ષણિક, ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ, સરકારી સંગઠનો અને સશસ્ત્ર દળોમાંથી તકનીકી પ્રતિભાઓને એકત્ર કરવા માટે આ હેકાથોન શરૂ કરવામાં આવી છે. બેડમિન્ટનમાં ભારતીય શટલરો આજે નવી દિલ્હીમાં બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં પુરૂષો અને મહિલા ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં રમશે. સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરૂષોની ડબલ્સની જોડી ચીનના ખેલાડીઓ સામે રમશે. આ જોડી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાની જોડીને 21-23, 21-19, 21-17થી હરાવી હતી. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં 12મી બ્રિક્સ સંચાર મંત્રીઓની બેઠક પુણેમાં શરૂ. ભારત બ્રાઝિલ વચ્ચે કરાર. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સિંગાપોર અને એશિયા સાથે આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ભારત કટિબદ્ધ. ઇસ્લામાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં પરત. 8 લોકો સાથેનું એક યુએસ ચાર્ટર વિમાન પશ્ચિમ અલાસ્કામાં દુર્ઘટનાગ્રસ્ત થતા તમામ લોકોના મોત. અને હોકી વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમ આજે યજમાન નેધરલેન્ડ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: ध्यान हटाना है। और विश्व बैडमिंटन चैंपियनशिप में त्रिशा जौली और गायत्री गोपीचंद की भारतीय जोड़ी महिला डबल्स सेमीफाइनल में पहुंची। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ये है विविध।
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार संस्कृति भूंडिया वांचे छे। कृषि मंत्री जीतु वाघाणीए जणाव्यू छे कि ભાવનગરમાં બનેલી નકલી માદક દ્રવ્યો અંગેની ઘટના મામલે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે। દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ મામલે તેઓ આવતીકાલે ભાવનગરની મુલાકાત લેશે। તો બીજી તરફ દ્વારકા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા અંગે તેમણે કહ્યું કે દ્વારકા જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર સંપૂર્ણપણે સક્ષમ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે। આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંજ સુધીમાં ત્વરિત ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી। મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ તેમજ સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં। આવી ગેરવર્તણૂકના કિસ્સાઓમાં દોષિત ઠરનાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તેમ આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું। બીજી તરફ જુનિયર તબીબ સાથે કથિત ગેરવર્તણૂક કરનારા તબીબની અટકાયત કરવામાં આવી છે। ગાંધીનગરમાં યોજાયેલી બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુવા પરિષદના ભાગરૂપે વિવિધ દેશોના પ્રતિનિધિમંડળે એકતાનગરની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન યુવા પ્રતિનિધિઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી સરદાર પટેલના જીવન રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન વિશે જાણકારી મેળવી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા એકતાનગરના સર્વાંગી વિકાસ, પ્રવાસન ક્ષેત્રે હાથ ધરાયેલી વિવિધ કામગીરીઓ અને પ્રવાસીઓ માટે ઉપલબ્ધ વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અંગે પ્રતિનિધિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। દિવ્યાંગજનોની ગતિશીલતા અને સ્વાવલંબને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે સાઇડકાર જોડાયેલી મોટરસાઇકલના રજીસ્ટ્રેશન અને જરૂરી ફેરફારોને મંજૂરી આપતો પરિપત્ર બહાર પાડ્યો છે। વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા કરાયેલી આ નવી જોગવાઈ હેઠળ મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે કાયદેસરના વાલી અથવા અધિકૃત વાહન ચાલક પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે। સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા વાહનની મહત્તમ ઝડપ મર્યાદા કલાકના 40 કિલોમીટર નક્કી કરવામાં આવી છે અને હેલ્મેટ, સાઇડકારમાં સીટબેલ્ટ, ભૌતિક નિરીક્ષણ તેમજ કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ કવરેજ ફરજિયાત કરવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। સરકારના આદેશ અનુસાર હવે દબાણ હટાવ ઝુંબેશ ગ્રામ્ય વિસ્તારો સુધી વિસ્તારી દેવામાં આવી છે। જિલ્લાની અંદાજે 58 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ અને તલાટી કમ મંત્રીની સંયુક્ત આગેવાની હેઠળ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ અભિયાન અંતર્ગત ખાનપુર તાલુકામાં ગ્રામ પંચાયત દ્વારા દબાણકારોને વિધિવત નોટીસ આપવામાં આવશે। નોટીસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પંચાયત દ્વારા સરકારી જમીન ખુલ્લી કરાવવા માટે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ અંગે બામરોડાના સરપંચ કલ્પેશ પંડ્યાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી।
3: ગ્રામ પંચાયત દ્વારા દરેક ગ્રામજનોને નોટિસ આપવામાં આવી છે, જે કેટલાય સમયથી અતિશય દબાણ ગામની તરની અંદર, જ્યારે બસો ગામની અંદર આવતી હતી ત્યારે અત્યારે નાનું સાધન બી આવી શકતું નથી, ગામમાં સાધન આવે અને એ થાય એટલા માટે જ ખાસ આ નોટિસોનું ગ્રામજનો દ્વારા તથા પંચાયત દ્વારા આ કરાવવામાં આવ્યું છે।
2: ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિતે સાપુતારા ખાતે રાખી મેળાની મુલાકાત લીધી। સ્વદેશી રાખી સ્વાવલંબનની દોરીની વિષય વસ્તુ સાથે શરૂ થયેલા મેળાનો ઉદ્દેશ મહિલા કારીગરો તથા સ્વસહાય જૂથોને તેમની હસ્તકલા અને ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે અને મહિલાઓમાં આત્મનિર્ભરતા તથા રોજગારીની તકોને પ્રોત્સાહન મળે તે માટેનો છે। આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામિત, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેની અસરના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર લાલપુર રોડ પર છેલ્લા ગામ નજીક એક ટેમ્પો ટ્રાવેલ્સમાં સીટ નીચે ચોરખાનું બનાવી તેમાં છુપાવવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ

ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRnews_abid ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
0: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
0: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
0: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट
3: राजेश रोशन.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

여기까지. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગિફ્ટ સિટી પાસે મિલકત વ્યવસ્થાપન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બનવાની ક્ષમતા. અમેરિકા પ્રવાસ દરમિયાન અગ્રણી કંપનીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી કેફી દ્રવ્યના સેવનથી 8 લોકોના મોત મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સરકારની સૂચના. રાજ્યમાં સાઇડકાર સાથે જોડાયેલી મોટરસાઇકલની નોંધણી તથા જરૂરી ફેરફારને મંજૂરી. રાજ્યના 36 તાલુકામાં આજે સામાન્ય વરસાદ. આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. અને ફીબા બાસ્કેટબોલ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયા અને ઇરાન વચ્ચે ક્વાર્ટર ફાઇનલનો 4th મુકાબલો આજે અમદાવાદમાં રમાશે. અમેરિકાના પ્રવાસના 5મા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્કમાં માહિતી અને ટેકનોલોજી ક્ષેત્રની માળખાકીય સુવિધાઓને વિશ્વની સૌથી મોટી સેવા કંપની કેન્ડ્રિલના ઉચ્ચસ્તરના વહીવટી અધિકારી સાથે બેઠક યોજી. દરમિયાન કેન્દ્રિલે કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ વ્યૂહરચના અને ઉદ્યોગ સાહસિક તથા વિદ્યાર્થીઓને જ્ઞાન, કૌશલ્ય, સલાહ અને સહકાર આપવાની ખાસ પદ્ધતિ મેન્ટરશીપ માટે ગુજરાત સરકારને સહયોગ આપવા ઉત્સુકતા દર્શાવી. ઉપરાંત શ્રી પટેલે એસેટ મેનેજમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ETFની અગ્રણી કંપની બ્લેકરોકના વરિષ્ઠ વહીવટી સંચાલક સાથે પણ મહત્વની બેઠક યોજી ભારત અને ગુજરાતમાં અપાર તક અંગે ચર્ચા કરી. શ્રી પટેલે ગાંધીનગરનું ગિફ્ટ સિટી વૈશ્વિક કક્ષાનું નાણાકીય તંત્ર સાથે મિલકત વ્યવસ્થાપનમાં વૈશ્વિક કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે તેમ જણાવી અગ્રણી ઉદ્યોગકારોને આગામી વાયબ્રન્ટ ગુજરાત સંમેલન 2027 માટે આમંત્રણ આપ્યું. તો હોલટેક ઇન્ટરનેશનલે ગુજરાતમાં રિએક્ટર ઉત્પાદન અને સંશોધન વિકાસ કેન્દ્ર સ્થાપવા રસ દાખવ્યો. ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી કેફી દ્રવ્યના સેવનથી 8 લોકોના મોત અંગે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સરકારે સૂચના આપી છે. ભાવનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી વાઘાણીએ કહ્યું કે સરકારે આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે.

0: મામલે મુખ્ય આરોપી સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવતા 2 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ 7 પોલીસકર્મીને સસ્પેન્ડ એટલે કે ફરજ મોકૂફ કરાયા છે.
1: પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે. 21 આરોપીમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધીના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે. આ પ્રકારનો વેચવાનું કામ જેમણે જેમણે પણ કર્યું છે, હજી પણ SMC દ્વારા કડક હાથે કામ લેવાનું, આ ઘટનાઓ દ્વારા શીખીને સખ્તાઈથી કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપી હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને SMCએ કામ કરવા માટેની સરકારે અમને છૂટ આપી છે.
0: આ પહેલા શ્રી વાઘાણીએ દુર્ઘટના પીડિત અને સારવાર હેઠળ રહેલા દર્દીઓની સરટી હોસ્પિટલમાં મુલાકાત લીધી. દરમિયાન તેમણે તમામને યોગ્ય સારવાર મળે તે અંગે નિર્દેશ આપ્યા. રાજ્યમાં સાઇડકાર સાથે જોડાયેલી મોટરસાયકલની નોંધણી તથા જરૂરી ફેરફારને હવે મંજૂરી અપાશે. દિવ્યાંગજનોને વધુ સલામત, સુગમ અને સન્માનપૂર્ણ ગતિશીલતા ઉપલબ્ધ કરાવવાના હેતુસર સરકારના આ નિર્ણયનો વાહન વ્યવહાર કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. તે મુજબ મનોદિવ્યાંગ વ્યક્તિ માટે વાહનનું સંચાલન કાયદેસરના વાલી અથવા અધિકૃત વ્યક્તિએ કરવું પડશે, તેમજ તેમની પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી રહેશે. તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, RTO, સહાયક પ્રાદેશિક પરિવહન અધિકારી, ERTOએ કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB દ્વારા રાજ્યવ્યાપી સ્વચ્છ તીર્થસ્થાન પવિત્ર ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાયો. વિવિધ ધાર્મિક પર્વને ધ્યાને રાખી રાજ્યના ધાર્મિક સ્થળો અને તેની આસપાસના પર્યાવરણની જાળવણી અર્થે શરૂ થયેલા અભિયાન અંતર્ગત મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી 100 મીટરના વિસ્તારને સ્વચ્છ ધાર્મિક ઝોન જાહેર કરાશે, જ્યાં એક જ વખત ઉપયોગમાં લેવાય તેવા પ્લાસ્ટિક પર શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવાશે. જ્યારે જનજાગૃતિ અને હરિત સાથી, સ્થાનિક બિનસરકારી સંસ્થાઓ, NGOs, સખી મંડળો, સ્વયંસેવકો અને યુવક મંડળોને હરિત સાથી અને સ્વચ્છ તીર્થસ્થાન સેવક તરીકે જોડી જનજાગૃતિ ફેલાવાશે. ગાંધીનગરમાં મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 35 મુદ્દા, 4 ટેન્ડર અને 9 નીતિવિષયક બાબતો પર પણ ચર્ચા થઈ. બેઠકમાં 39 કરોડ રૂપિયાની કિંમતના ટેન્ડર મંજૂર કરાયા, તો ખરાબ રસ્તાઓ પર પથ્થરની કાંકરી, માટી અને યોગ્ય પ્રમાણમાં પાણીનું મિશ્રણ કરવાના કામને મંજૂરી અપાઈ હોવાનું સ્થાયી સમિતિના અધ્યક્ષ ગૌરાંગ વ્યાસે જણાવ્યું.
2: સંપૂર્ણ ટેન્ડરના જે મુદ્દાની ચર્ચા કરી હતી, મુખ્યત્વે એની અંદર ઇન્દ્રોડાની અંદરનો CC રોડ માટેનું ટેન્ડર છે, પછી પાલજ TP25માં ડ્રેનેજ સિસ્ટમ નાખવા માટેનું ટેન્ડર છે. અલગ અલગ નાના નાના ટેન્ડરો બીજા ગણીએ તો કુલ 39 કરોડની આજુબાજુના ટેન્ડરો આજની આ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગની અંદર પાસ થયેલ છે.
0: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સમરસ વિદ્યાસેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વલસાડમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને સમરસ વિદ્યાસેતુ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાઈ ગયો. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટીને 0 તરફ જઈ રહ્યો છે.
3: આજે સમરસ વિદ્યા સેતુ કોઈ પણ પ્રકારનો પ્રભાવ વગર હવે દરેકને શિક્ષણ મળવું જોઈએ. યુવાન નેમ સાથે આ અભિયાન શરૂ થયું છે. આ વર્ષે ખૂબ સારી સફળતા મળી છે. આવતા વર્ષે મને એવું લાગે છે કે આ અભિયાનની પણ નહીં જરૂર પડે એ પ્રકારનું વાતાવરણ હવે ધીરે ધીરે ગુજરાતમાં થઈ રહ્યું છે, જેથી એક પણ બાળક હવે શિક્ષણથી વંચિત નહીં રહી જાય અને 0 ડ્રોપ આઉટ રેશિયો આપણા રાજ્યની અંદર આપણને સાંભળવાનું મળે એ દિશામાં આ પ્રયાસ છે.
0: ભરૂચ જિલ્લામાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ધોરણ 1-12 સુધીના 4,000 જેટલા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધી તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવામાં આવ્યા. આરોગ્ય મંત્રીએ સમગ્ર તંત્રની કામગીરીને બિરદાવી.
4: ભરૂચમાં 4,000 બાળકોને 1-12 ધોરણ ફરી વખત શાળામાં પ્રવેશ આપવાનો બહુ મોટું પુણ્યનું કામ. હું મારા ભરૂચ જિલ્લાની શિક્ષણ ટીમ, શિક્ષણ અધિકારી અને આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને વંદન કરું છું, જેમણે 4,000 બાળકોનું યુટર્ન કરીને પાછા એમના જીવનની અંદર જ્ઞાનનો યજ્ઞ પ્રજ્વલિત કર્યો.
0: વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાણી ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાયન્સ સિટી વિજ્ઞાન ભવન ખાતે આજથી 3 દિવસના સ્પેસ ફેસ્ટિવલ 2026નો પ્રારંભ કરાયો. રાષ્ટ્રીય અવકાશ દિવસ અંતર્ગત યોજાયેલા ઉત્સવમાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાન પ્રેમીઓ સહિત 20,000થી વધુ લોકો જોડાય તેવી અપેક્ષા છે. 23 ઓગસ્ટે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહક પુરસ્કારો પણ અપાશે. આ પ્રદર્શન તમામ વયજૂથના મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ધીમી ધારે વરસાદ તો અમદાવાદ સહિત કેટલાક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. દરમિયાન રાજ્યભરમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં હાલ મોન્સૂન ટ્રફ એટલે કે વરસાદ ખેંચતી રેખા, હવાનું હળવું દબાણ, ચક્રવાત પરિભ્રમણ સહિતની 4 પ્રણાલી સક્રિય હોવાથી આગામી દિવસોમાં સામાન્ય વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
1: आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में. और हम सिस्टम्स की बात करेंगे तो गुजरात स्टेट के आसपास जो सिस्टम्स बने हुए हैं उसमें एक लो प्रेशर एरिया नॉर्थ ईस्ट MP पे बना हुआ है और एक दूसरा साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट MP पे बना हुआ है. विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात के लैंड रीजन है उसमें साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड ट्रेवल करेगी.
2: બીજી તરફ સાંજે 6 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 75% વરસાદ નોંધાયો. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે ક્વાર્ટર ફાઇનલ મુકાબલાની 4થી મેચ ઓસ્ટ્રેલિયા અને ઈરાન વચ્ચે રમાશે. અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. અગાઉ 3જા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે જાપાનને પરાજય આપ્યો. મેચના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 94 અને જાપાનનો સ્કોર 58 રહ્યો, જ્યારે બીજી મેચમાં કોરિયાએ 107ના સ્કોર સાથે 79નો સ્કોર ધરાવતા ચાઇનીઝ તાઇપેને હરાવ્યું. તો સવારની પહેલી મેચમાં ફિલિપીન્સને હરાવી ચીનનો સ્કોર 117 રહ્યો હતો. ચીનની ટીમ પહેલા ક્વાર્ટરથી જ સામેની ટીમથી આગળ ચાલી રહી હતી. 4થા ક્વાર્ટરમાં ફિલિપીન્સની ટીમ ચીન કરતાં આગળ રહી પરંતુ મેચ જીતવામાં સફળ ન થઈ. કચ્છમાં સરહદ સુરક્ષા દળ BSFની ચોકીઓને એલિવેટેડ કેબલ વડે જોડવામાં પ્રથમ તબક્કા માટે સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે આ સાથે BSFના જવાનોને રાતના સમયે વીજ પુરવઠો આપવામાં થતી મુશ્કેલીનો અંત આવશે. પશ્ચિમ રેલવે દ્વારા ભગત કી કોઠી MGR ચેન્નાઈ સેન્ટ્રલ ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસ માટે પાટણ રેલવે મથક પર વધારાનું સ્ટોપેજ અપાયું, તેનો આજથી અમલ શરૂ કરાયો. પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજરે ટ્રેનને લીલી ઝંડી આપી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિફ્ટ સિટી પાસે મિલકત વ્યવસ્થાપન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બનવાની ક્ષમતા. અમેરિકા પ્રવાસ દરમિયાન અગ્રણી કંપનીઓ સાથે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી કેફી દ્રવ્યના સેવનથી 8 લોકોના મોત મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સરકારની સૂચના. રાજ્યમાં સાઇડકાર સાથે જોડાયેલી મોટરસાયકલની નોંધણી તથા જરૂરી ફેરફારને મંજૂરી. રાજ્યના 36 તાલુકામાં આજે સામાન્ય વરસાદ, આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. અને ફીબા બાસ્કેટબોલ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયા અને ઈરાન વચ્ચે ક્વાર્ટર ફાઇનલનો 4થો મુકાબલો આજે અમદાવાદમાં રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. હવે સાંભળીએ કુમાર શાહનું અને અલકા યાજ્ઞિકના સ્વરને, જમીર કાઝનીના બોલ તથા અનુ મલિકનું સંગીત. ફિલ્મ છે વિજયપથ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક પ્રતિભા, કંપનીઓ અને રોકાણનું કેન્દ્ર બની શકે છે. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 189 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. બાંગ્લાદેશના શરણાર્થીઓને 6 મહિનામાં નાગરિકત્વ આપવાનો શ્રી શાહનો વાયદો. સ્થાનિક માંગને પહોંચી વળવા દેશમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. સરકારે પુનરોચ્ચાર કર્યો કે ભારતીય ખલાસીઓની સલામતી અને સુખાકારી ટોચની પ્રાથમિકતા. અને બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદનની મહિલા ડબલ્સની જોડીનો સેમીફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 20 અવકાશ સ્ટાર્ટઅપ્સના સીઈઓ અને સ્થાપકો સાથે વાતચીત કરી. તેમણે લોકોના જીવનને સુધારવા માટે અવકાશ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા વિનંતી કરી. તેમણે ભાર મૂક્યો કે દેશનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક પ્રતિભા, કંપનીઓ અને રોકાણનું કેન્દ્ર બની શકે છે. બેઠક દરમિયાન અધિકારીઓએ સરકારના નિર્ણયની પ્રશંસા કરતાં કહ્યું કે તેનાથી અસંખ્ય તકો ઉભી થઈ છે. તેમણે ખાનગી અવકાશ ઉદ્યોગમાં ઝડપી પ્રગતિની નોંધ લીધી અને તેમણે ઉદ્યોગ સાથે સરકારના મજબૂત સમર્થન અને સહયોગ પર પણ ભાર મૂક્યો. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તેઓ યુવા ઉદ્યોગ સાહસિકોને મળીને ખુશ છે, જેમણે એક નવા અને પડકારજનક ક્ષેત્રમાં નોંધપાત્ર હિંમત બતાવી છે. શ્રી મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ અવકાશ સ્ટાર્ટઅપ્સને ખાતરી આપી કે સરકારે ભવિષ્ય માટે ભારતની ક્ષમતાઓના નિર્માણમાં તેમની સાથે રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં સશસ્ત્ર સીમા બળ SSBના મુખ્યાલય ખાતે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. સૈનિકોને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા પછી સરહદ સુરક્ષા માટે સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે.
1: મેં બાંગ્લાદેશ સે આયે હુએ હિન્દુ સીખ જૈન શરણાર્થીઓ કો વાદા કરકર જાતા હું કે 6 મહિનામાં આપ સભી કો હમ નાગરિકતા દે દેંગે, મગર મેરે ભાષણ કો સુનકર ઘુસપેઠીએ ખુશ ન હો જાય. એક એક ઘુસપેઠીએ કો ચૂન ચૂન કર પશ્ચિમ બંગાળ સે નિકાલને કા વાદા કરના ચાહતા હું.
0: શ્રી શાહે બાંગ્લાદેશના હિન્દુ શીખ અને જૈન શરણાર્થીઓને 6 મહિનામાં નાગરિક તત્વ આપવાનો વાયદો કર્યો.
2: સરકાર કે ગઠન કે 45 દિન કે ભીતર 1129 એકડ ભૂમિ BSF ઓર SSB કે લીએ શુભેન્દુજીને દે દીયા. કુછ 29 એકડ બાકી બચા હૈ મિત્રો, એ તત્પર

0: नेता जो है वो भारतीय जनता पार्टी के मुख्यमंत्री नाते नहीं है। उनको मालूम है जब तक घुसपैठ नहीं रोकती ना पश्चिम बंगाल सुरक्षित रह सकता है ना भारत सुरक्षित रह सकता है।
1: સરકારે ખાતરી આપી છે કે સ્થાનિક માંગને પહોંચી વળવા દેશમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખાંડમાં તાજેતરના ભાવવધારાને ધ્યાનમાં રાખીને સરકારે પૂરતી ખાંડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ગ્રાહકો માટે સ્થિર ભાવ જાળવવા શ્રેણીબંધ પગલાં લીધા છે. ગ્રાહકો બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તાજેતરના અઠવાડિયામાં ખાંડના ભાવમાં વધારો થયો છે, જે ગયા મહિનાની 20મી તારીખે પ્રતિ કિલોગ્રામ 48 રૂપિયાથી વધીને ગઈકાલે લગભગ 55 રૂપિયા પ્રતિ કિલો થયો છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે મોબાઇલ ફોન ઉત્પાદન યોજના MPMS શરૂ કરી. કેન્દ્રીય મંત્રીમંડળે ગયા મહિને 62,500 કરોડ રૂપિયાના બજેટ ખર્ચ સાથે આ યોજનાને મંજૂરી આપી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ યોજના 1 એપ્રિલ 2026 અમલમાં આવી છે. આ યોજનાનો સમયગાળો 2026-2031 સુધી 5 વર્ષનો રહેશે. આ યોજનાનો ઉદ્દેશ્ય મોબાઇલ ઉત્પાદન પુરવઠા શૃંખલાને વધુ ગાઢ બનાવી અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવીને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાનો છે. આ યોજના ભારતીય મોબાઇલ બ્રાન્ડ્સનું નિર્માણ પણ કરશે અને રોજગારીનું સર્જન પણ કરશે. સરકારે પુનરોચ્ચાર કર્યો છે કે ભારતીય ખલાસીઓની સલામતી અને સુખાકારી તેમની ટોચની પ્રાથમિકતા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું કે ભારત પશ્ચિમ એશિયામાં થઈ રહેલા વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. બે વિદેશી ધ્વજવાળા જહાજો સાથે બનેલી ઘટના અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે બોર્ડ પરના તમામ 22 ખલાસીઓ સુરક્ષિત છે અને સરકાર તેમની સલામતી અંગે સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABNEને ફોલો કરશો. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝન દ્વારા સંચાલિત સ્થિતિસ્થાપક વિશ્વસનીય નવીન સશક્તિકરણ અને સમાવિષ્ટ ડિજિટલ ભવિષ્યનું નિર્માણ કરવાનો લક્ષ્ય છે. મહારાષ્ટ્રના પુણેમાં 12મી બ્રિક્સ સંદેશાવ્યવહાર મંત્રીઓની બેઠકના સમાપન સત્રમાં તેઓ બોલી રહ્યા હતા.
2: पिछले एक दशक में ब्रिक्स उभरती हुई अर्थव्यवस्थाओं के बीच सहयोग के एक प्रमुख मंच के रूप में उभरा है, जो लगभग आधी मानवता और प्रतिभा तथा नवाचार के अपार भंडार का प्रतिनिधित्व करता है. अब हमारा ध्यान संस्थाओं के निर्माण से आगे बढ़कर सहयोगात्मक पहलों को लागू करने की ओर विकसित होना चाहिए.
3: इम्प्लीमेंटिंग कोलैबोरेटिव इनिशिएटिव्स.
1: ભારત અને બ્રાઝિલે ટેલિકોમ્યુનિકેશન અને માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી ICT ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે જણાવ્યું હતું કે બ્રિક્સ ICT બેઠકની બાજુમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ટેલિકોમ્યુનિકેશન વિભાગે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ કરાર ડિજિટલ નવીનતાને પ્રોત્સાહન આપશે, ડિજિટલ માળખાગત સુવિધાને વધુ મજબૂત બનાવશે અને ઉભરતી ટેકનોલોજીમાં સહયોગ વધારશે. ભારત આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બ્રિક્સ યુવા મંત્રીઓની બેઠક અને બ્રિક્સ રમતગમત મંત્રીઓની બેઠકનું આયોજન કરશે. બ્રિક્સ યુવા મંત્રીઓની બેઠક આવતીકાલે યોજાશે, જ્યારે બ્રિક્સ રમતગમત મંત્રીઓની બેઠક 23 ઓગસ્ટના રોજ યોજાશે. આ બેઠકોની અધ્યક્ષતા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP નડ્ડાએ આજે દેશમાં H1N1 ઇન્ફ્લુએન્ઝા માટે વર્તમાન સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી નડ્ડાએ રાષ્ટ્રીય દેખરેખ અને રોગચાળાની પરિસ્થિતિ, ILI અને SRI વલણો, પરીક્ષણ અને પ્રયોગશાળા દેખરેખ અને મોસમી ઇન્ફ્લુએન્ઝાના કેસોના સંચાલન માટે આરોગ્ય સુવિધાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન શ્રી નડ્ડાએ સતત તકેદારી, દેખરેખ અને સક્રિય તૈયારીની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. સરકારે જણાવ્યું છે કે સુધારેલા માળખા હેઠળ વિદેશી સીધા રોકાણ FDIના 29 કેસ નોંધાયા છે. આમાં 4,800 કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવિત રોકાણોનો સમાવેશ થાય છે. આ રોકાણો માહિતી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિ, માહિતી અને સંદેશાવ્યવહાર, ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ્સ, ડેટા સેન્ટર્સ અને પરિવહન સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે. સુપ્રસિદ્ધ અભિનેત્રી સોકર જાનકીનું 94 વર્ષે ચેન્નઈમાં અવસાન થયું. તેમને પદ્મશ્રી ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તેમણે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું. ભુવનેશ્વરમાં આજે સુપ્રસિદ્ધ ઓડિયા ગાયક પ્રણવ

પટનાયકનું 88 વર્ષની વયે અવસાન થયું. તેમણે 5 દાયકાથી વધુની કારકિર્દીમાં 200થી વધુ ફિલ્મોમાં ગાયું અને અનેક પ્રખ્યાત રાષ્ટ્રીય સ્તરના ગાયકો સાથે સહયોગ કર્યો હતો. આવકવેરા વિભાગે જણાવ્યું છે કે આકારણી વર્ષ 2026-27 માટે 6.5 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. તેમાં ગઈકાલ સુધીમાં 2 કરોડથી વધુ ITR 3 અને 4 નો સમાવેશ થાય છે. વિભાગે કરદાતાઓની છેલ્લી ઘડીની ઉતાવળ ટાળવા વિનંતી કરી છે, કારણ કે ITR 3, 4, 5 અને 7 ફાઇલ કરવાની છેલ્લી તારીખ આ મહિનાની 31 તારીખ પહેલા છે. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે મહિલા ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમણે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં 4 ક્રમાંકિત ચીનની જીયા યી ફેન અને ઝાંગ સુઝિયાનને 16-21, 21-15, 21-13થી હરાવ્યા. શનિવારે સેમીફાઇનલમાં ટ્રીસા ગાયત્રી ટોચના ક્રમાંકિત લિંગ યુશેંગ શુ અને ટેન નિંગ સામે રમશે. ભારતીય મહિલા ટીમે આજે નેધરલેન્ડ્સના એમ્સ્ટેલવિનમાં FIH હોકી વિશ્વકપના બીજા પુલ તબક્કાના પ્રથમ મેચમાં યજમાન નેધરલેન્ડ્સ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 9:30 શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક પ્રતિભા, કંપનીઓ અને રોકાણનું કેન્દ્ર બની શકે છે. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 189 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. બાંગ્લાદેશના શરણાર્થીઓને 6 મહિનામાં નાગરિક તત્વ આપવા શ્રી શાહનો વાયદો. સ્થાનિક માંગને પહોંચી વળવા દેશમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. સરકારે પુનરોચ્ચાર કર્યો કે ભારતીય ખલાસીઓની સલામતી અને સુખાકારી ટોચની પ્રાથમિકતા. અને બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદનની મહિલા ડબલ્સની જોડીનો સેમીફાઇનલમાં પ્રવેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन चित्रलोक। इस कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: वाह, तमारा कपड़ा नू फिटिंग तो जोरदार छे ना।
2: थैंक्स टू व्हाइट हाउस, एमनी फिटिंग नी साथे एमनी ऑफर पण जोरदार छे।
1: कई ऑफर?
2: ज्यां प्रख्यात ब्रांड्स ना कपड़ा नी खरीदी पर पैंट अने शर्ट स्टिचिंग फ्री छे।
1: बस एटलुज?
2: पांच पैंट शर्ट स्टिच करावो अने मेळवो रूपिया 5000 सुधी नी बचत।
1: तो हवे घरवाड़ी नी शॉपिंग पण पाकी।
2: व्हाइट हाउस, प्रीमियम फिटिंग, स्मार्ट सेविंग्स एट रावपुरा।
3: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
5: પૂજા પ્લસ,
6: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
7: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
6: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
4: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
8: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट।
0: राजेश का प्यार भरा नमस्कार। प्रोग्राम की शुरुआत कर रहे हैं जुबिन नौटियाल और नीति मोहन की आवाजों में जॉली LLB 2 फिल्म के गाने के साथ। जुनैद वसी हैं इसके गीतकार और संगीतकार हैं चिरंतन भट्ट।

FM 93.9 MHz પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા હતા. અત્યારે 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:52 ફરી મળીશું. અત્યારે પૂર્વી જોશીને રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.